પ્રથમ સંસાર એક રૂપ નો પસ રૂપ રંગ પયો રાવ કહી પૂપા અંડજ જેડજ સેતજ કિની ઓતપોજ ખાન બહર રચ દીની કહું ફૂલ રાજા હમ બેઠા કહું સિમટ પયો શંકર કેઠા શિગરી શ્રેષ્ઠ દખાય અચંપવ આદ જુગાદ સ્વરૂપ સયંપવ અવર છા મેરી તુમ કરો સિખ બાર અસિખ સંઘરો દુર્ટ જતે ઉઠવત ઉત્પાતા સકલ મલેશ કરો રણ કાતા જે અસ તુજ તવ સરણી પરે તિનકે દુષ્ટ દુખ તુ મરે પુરખ જન પગ પરે તિહારે તિનકે તુમ સંકટ સબ ટારે